ભાઈ જોગા સિંધના આવાજ થઈ, સાત પૌડી તું પહેરે સાત પિતા પીછે મળતું એ મને કોઈ તારું વેખડા દે. વાપસ આવી થોડી દેરી બાદ ત્યારે સાસંગ ભાઈ જોગા તું ફેર આંબે ફેર પૌડી તે પહેરતે હા ફેર કરના.